أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد محمد مروادي لو بايو السلام عليكم ورحمة الله وبركاته 26 January 2001 એટલે આજથી લગભગ 25 વર્ષ પહેલા સવારના લગભગ 9:15 વાગે એટલે 8:46 રફલી ગુજરાતમાં ઇન્ડિયામાં એક મોટું અર્થક્વેક થયું હતું 7.6 ઓન ધી રિચર સ્કેલ અને એનું ફોકલ પોઈન્ટ ભુજ હતું કે બચાવ એ જે બે ગામ હતા ત્યાં એનું ફોકલ પોઈન્ટ હતું અને બહુ જ નુકસાની થયું હતું 20,000 માણસો મરી ગયા લગભગ 4 લાખ ઘરો 4 લાખ બિલ્ડિંગ્સ પડી ગયા એ જગ્યામાં તે વખતમાં હું ઇન્ડિયા હતો સ્ટુડન્ટ મારું ઇન્ટર્નશિપ કરતો હતો અને સાઉથ ઇન્ડિયામાં મણિપાલમાં તો આખા ઇન્ડિયામાં હોહા હતું કે કાંઈ ને કાંઈ કરવું જોઈએ ગુજરાત વાસ્તે તો ઇન્ડિયામાં ઠેક ઠેકાણેથી માણસો એઇડ મોકલાવા માંડ્યા તો અમારું યુનિવર્સિટીથી જે હતું ગુજરાતથી બહુ જ દૂર અને કાંઈ કહે કે ના અમે પણ કાંઈ કરવું જોઈએ અમારી પાસે આટલા બધા ડૉક્ટર્સ છે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હશે તો ત્યાંથી એક રેસ્ક્યુ એન્ડ રિલીફ ટીમ ફોર્મ થયું એક બનાવ્યા લગભગ 20 કે 30 જણ હતા ડૉક્ટર્સ હતા વોલન્ટિયર્સ હતા મારું પ્લસ પોઈન્ટ હતું કે મને ગુજરાતી આવડતું હતું તો કે યુ કેન કમ એઝ અ ટ્રાન્સલેટર નોટ એઝ અ ડૉક્ટર બટ એઝ અ ટ્રાન્સલેટર તો મણિપાલથી ગુજરાત સુધી લગભગ 56 આવર્સ બસ જર્ની 56 આવર્સનું બસ જર્ની ને એ પણ નોર્મલ બસ સ્કૂલ બસ એમાં મેડિસિન્સ નાખી ડૉક્ટર્સ અને ખાવાનું થોડું ઘણું અમે નીકળ્યા અને ત્યાં પહોંચવાની સાથે પછી સરકાર સાથે વી હેડ ટુ કોર્ડિનેટ કે ક્યાં ખાસ વધારે જરૂર છે ભુજમાં તો બહુ જ વધારે રેસ્ક્યુ એન્ડ રિલીફ હતું પણ બીજા આસપાસના જે ગામડા હતા ત્યાં રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓછું હતું તો પહોંચીને ત્યાં અમે ટેન્ટ નાખ્યા તો ટેન્ટમાં સુવાનું અને પેશન્ટ્સ જે આવતા તે લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા તો મારી વાસ્તે એક લર્નિંગ એક્સપિરિયન્સ હતો અમે એકલા ના હતા પંજાબથી એક આખી લોરી શીખ્સ જે છે બધા ભેગા થયા બધા પ્રોફેશનલ્સ નહીં કે વોલન્ટિયર્સ વોલન્ટિયર્સ હતા બાકી ધી ઓલ પ્રોફેશનલ્સ પોતાનું કામ મૂકી લોરીમાં બેસી રાશન સાથે એલાકાનું કામ શું બચાવમાં આ બચાવ જે ગામ હતું ખાલી આવીને રાંધવાનું ખાવાનું સવાર બપોર રાત ખાવાનું રાંધી ને માણસોને આપે માણસોના ઘર તૂટી ગયા હતા સો દે વર ડુઈંગ દેટ એક બીજું એક્સપિરિયન્સ હતું મારું યુક્રેઇનથી એક આખું ટીમ આવ્યું હતું ડૉક્ટર્સનું અને એ લોકા પાસે ઇન્ફ્લેટેબલ હોસ્પિટલ તો એક હર્ક્યુલસ પ્લેનમાં એ લોકા આવ્યા કૂતરાઓ ને આર્મીવાળા માણસો રેસ્ક્યુ વાસ્તે બાકી રિલીફ વાસ્તે આખું હોસ્પિટલ સેટઅપ કર્યા ઇન્ફ્લેટેબલ એટલે ખાલી હવા નાખો તો થિયેટર ઊભું થઈ જાય વોર્ડ્સ ઊભા થઈ ગયા ખાટલા એક એક ખાલી તમે હવા નાખવાનું તો ખાટલા થઈ જાય ટોટલી ઇન્ફ્લેટેબલ તો આ એલાકાની તૈયારી હતી ને મારી વાસ્તે એક આઈ ઓપનર હતું કે જ્યારે પણ ડિઝાસ્ટર થાય બીજા દેશો છે જે લોકો તૈયારી કરી લીધા હોય છે બીજા જે છે ધે હેવ નોટ પ્રિપેર્ડ ઇનફ તો આ એક એક્ઝામ્પલ થયું પછી 2020માં અમારું કોવિડ ક્રાઇસિસ તંઝાનિયામાં તંઝાનિયાનો રિસ્પોન્સ થોડુંક જુદું હતું પણ અમારા જમાત અમારી જમાત જે છે બહુ જ ફાઇન રીતે મોબિલાઇઝ

ટાસ્ક ફોર્સ એક ફોર્મ થયું કે માણસોને કેવી રીતે અમે આઇસોલેટ કરશું જે લોકોને કોવિડ થઈ ગયું છે. અને એ કોશિશમાં આખી હોસ્પિટલ જે એક્સટેન્શન છે આખું હોસ્પિટલ ઊભો થઈ ગયું કોવિડના નામે. પછી વેક્સિનેશન ડ્રાઈવ. તો આને કહેવાય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર જે છે બે જાતના હોય છે, એક મેન મેડ હોય છે અને એક નેચરલ ડિઝાસ્ટર્સ હોય છે. બધા વાસ્તે મેનેજમેન્ટની જરૂર હોય છે. અમે એક એવા દેશમાં રહીએ છીએ જે હજી રિએક્ટિવ છે, ડિઝાસ્ટર થાય પછી જાગે. પણ થોડુંક ગૂગલ ઉપર રિસર્ચ કરતો હતો તો ટન્ઝાનિયન ગવર્મેન્ટના સ્પેસિફિક પોલિસીઝ છે કે જો ડિઝાસ્ટર થાય તો કોણ ઇન્ચાર્જ હશે, શું કરશું, બજેટ કેવી રીતે એલોકેટ થશે, વોટ ઇઝ ધી હાયરાર્કી સિસ્ટમ, યુ વિલ બી આન્સરેબલ ટુ હુ. તો બહુ જ ફાઇન એ લખાનું એક્ટ છે. યુનાઇટેડ નેશન્સમાં એક આખું ઓફિસ છે, UNDRR કે છે, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. તો એક બાજુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, બાકી હવે દેશો આગળ ગયા છે કે ના ડિઝાસ્ટર પ્રિવેન્શન પણ કરવું જોઈએ, ડિઝાસ્ટરના જે રિસ્ક છે એને ઓછું કરવું જોઈએ. તો યુનાઇટેડ નેશન્સમાં આખું આ એક ઓફિસ ફોર્મ થયું છે, આખું એક સેક્શન છે. તો 2015માં એ લખા બેઠા સિન્ડાઈ. સિન્ડાઈ એક જાપાનમાં ગામ છે, ત્યાં બેસીને એ લખા આ પ્રપોઝલ લઈ આવ્યા, વિચ વોઝ એડોપ્ટેડ બાય ધ યુનાઇટેડ નેશન્સ. અને કહે છે કે 2030 સુધી, એટલે 15 વર્ષનું પ્રોગ્રામ એ લખાનું, કે ડિઝાસ્ટર રિસ્ક જે છે દુનિયામાં કેવી રીતે અમે ઓછું કરી શકીએ જેથી ઓછામાં ઓછા માણસો મરે, લીસ્ટ નંબર ઓફ પીપલ આર ઇફેક્ટેડ. એ લખાના 4 પ્રાયોરિટીઝ છે મેઇન. પહેલું, અન્ડરસ્ટેન્ડિંગ ડિઝાસ્ટર. દેશોને જાણવું જોઈએ કે ડિઝાસ્ટર છે શું અને વાય ડુ યુ ગેટ ડિઝાસ્ટર્સ. ફ્લડ હોય, હરિકેન હોય, અર્થક્વેક હોય, અન્ડરસ્ટેન્ડિંગ અ ડિઝાસ્ટર, વોટ ઇઝ ઇટ. બીજું, સ્ટ્રેન્થનિંગ. તો બીજું છે સ્ટ્રેન્થનિંગ ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સ. એક હોય તમે રિસ્ક ડિઝાસ્ટરને સમજી લીધા હો, પછી સ્ટ્રેન્થનિંગ ધ ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સ, જે તમે ઇન્સ્ટિટ્યુશન્સ રાખ્યા હોય એને તમે સ્ટ્રેન્થન કરો. ત્રીજું, ઇન્વેસ્ટ મની ઇન ઇટ. જ્યારે તમારું બજેટનું વર્ષ આવે, બજેટનું ટાઈમ આવે વર્ષમાં, પુટ સમ મની અસાઇડ એન્ડ ઇન્વેસ્ટ. એવું ના થાય કે ખાલી પેપર ઉપર રહી જાય, તમે એવું ના થાય કે તમે ખોબડતા હો કે ડિઝાસ્ટર થાય પછી તમે જાગો. જ્યારે જાગીએ ત્યારે સવાર, ગુજરાતીમાં કહે છે. સો સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. એ કહે છે યુ ઇન્વેસ્ટ $1 ઇન ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ, યુ વિલ સેવ $7 ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તમે $1 અહીંયાથી ઇન્વેસ્ટ કરશો, તમારા $7 બચશે ડિઝાસ્ટર જો થશે તો. અને ચોથું, ઇમ્પોર્ટન્સ ઓફ ડિઝાસ્ટર પ્રિપેરનેસ. ડિઝાસ્ટર થઈ જાય પછી તરત જ તમે પોસ્ટમોર્ટમ કરો અને જો કે તમે એમાંથી તમે શું શીખી શકો છો, સો દેટ ઇટ ડઝન્ટ હેપન અગેન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ 4 પોઈન્ટ. તો એક આખું સાયકલ એ લખે બનાવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. પહેલાં છે મિટિગેશન. મિટિગેશન એટલે થિયોરેટિકલ પ્રિપરેશન, ડિઝાસ્ટર છે શું, અમે કેવી રીતે તૈયારી કરે. પછી પ્રિપરેશન, પછી ઇઝ ધ ડિઝાસ્ટર ઇટસેલ્ફ જ્યારે થાય ત્યારે. પછી રિસ્પોન્સ અને રિકવરી. આખું એક સાયકલ છે, તમે ગૂગલમાં જોશો. સો ધે મેડ ધીસ હોલ સાયકલ. તો આ પેપર ઉપર બહુ જ સારું લાગે અને ઘણું કામ કર્યા છે એમાં શક નથી. 2015થી જે લખાના ગોલ્સ છે, ધેવ ડન અ વન્ડરફુલ જોબ. ઠેક ઠેકાને જ્યાં ડિઝાસ્ટર્સ થયા છે પહોંચી ગયા છે લખામ. પણ કોવિડ ક્રાઇસિસ જ્યારે આવ્યું ત્યારે ધ ફેલિયર્સ વોઝ સીન. એ 5 વર્ષ પછી આવ્યું. 2015માં એગ્રીમેન્ટ થયું, 2020માં કોવિડ આવ્યું, ત્યારે એ લખા હલી ગયા. અને આજ સુધી ડિબેટ ચાલે છે કે વોઝ ઇટ અ મેન મેડ ડિઝાસ્ટર કે વોઝ ઇટ અ નેચરલ ડિઝાસ્ટર. અને ત્યારે એ લખા એક્સપોઝ થઈ ગયા. ઠેક ઠેકાણે દુનિયામાં ડેથ્સ બહુ જ વધી ગયા. પ્રિવેન્શન પાયરેસી સુધી આવી ગયું. માસ્ક એક ગામમાં જાતું હોય, બીજું દેશ આવીને માસ્ક લઈ જાય,

So it exposed the United Nations. પણ એના કરતાં વધારે ઓક્ટોબર 7th પછી જે થયું આ જેનોસાઇડ જે થયું ઇટ એક્સપોઝ ધ યુનાઇટેડ નેશન્સ ઇવન મોર કે તમે મોટી મોટી વાતો કરો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં વોટ વર યુ ડુઈંગ પોસ્ટ ઓક્ટોબર 7th આજે જેવી હાલત છે ગઝાનું આફ્ટર 2 યર્સ ઓફ જેનોસાઇડ યુનાઇટેડ નેશન્સ હતા ક્યાં તો એકચ્યુઅલી શું થયું છે કે ઓક્ટોબર 7th પછી જે લોકો પર એલાકાના મોઢા ઉપર જે નિકાબ હતું એલાકાના મોઢા ઉપર જે કવરિંગ હતું એ કાઢી નાખવામાં આવ્યું છે કે તમારું પ્લાન હતું શું અમે ખબર પડતું ના હતું પણ આફ્ટર ઓક્ટોબર 7th ઇટ વોઝ ઓલ એક્સપોઝ આ પ્લાન શું છે લખાનું તો એક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક છે ડિઝાસ્ટર પ્રિવેન્શન જે યુનાઇટેડ નેશન્સ બોલે છે બાકી આ બીજું કોન્સેપ્ટ છે ડિઝાસ્ટર કેપિટલિઝમ આ એક બાઈ છે નવમી ક્લીન કરીને છે એક કિતાબ લખી છે શોક ડોક્ટરિન ધ રાઇઝ ઓફ ડિઝાસ્ટર કેપિટલિઝમ હમણાં હું ચાલુ કર્યો છું વાંચવાનું તો દુનિયા બધા બિઝી છે કે ડિઝાસ્ટરને અમે કેવી રીતે મેનેજ કરે ડિઝાસ્ટરને કેવી રીતે પ્રિવેન્ટ કરે પણ એક ગ્રુપ છે માણસોનું ઇઝ અ સ્મોલ ગ્રુપ અરાઉન્ડ ધ વર્લ્ડ જે લોકો તૈયારી શું કરે છે કે દેશમાં કાંઈ ડિઝાસ્ટર થાય અને અમે એ દેશમાં ઘરીને અમારું ઓપોર્ચ્યુનિસ્ટિક એટિટ્યૂડ કે જે કાંઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હોય અમે લઈ લે વી શુડ એક્સપ્લોઇટ દેટ કન્ટ્રી તો દુનિયામાં ઠેક ઠેકાને ડૉક્ટર્સને રાખશે રાશન રાખશે ઇન્વેસ્ટ કરશે પણ આ ગ્રુપ જે છે દે આર મેકિંગ પોલિસીસ કે દુનિયામાં ક્યારે ડિઝાસ્ટર થાય અને વી ગો ઇન ને અમારા પોલિસીસ અમે ઇમ્પ્લિમેન્ટ કરે ડિઝાસ્ટર કેપિટલિઝમ આ રિચ માણસો છે પૈસો ખૂબ છે અને લોકોને માણસોની પૈરી નથી કે ડિઝાસ્ટર જ્યારે થાય ત્યારે માણસોને મેં જઈને હેલ્પ કરે કે હોસ્પિટલ્સ બાંધે કે ના અમારા જે પોલિસીસ છે એને અમે એક્સપ્લોઇટ એને અમે ઇમ્પ્લિમેન્ટ કરે પછી હિજાબ જેવું રાખશે કે નો વી આર હેલ્પિંગ પીપલ જેમ કોવિડમાં જ્યારે થયું ત્યારે અમે આટલું બધું કોવિડ વેક્સિન ડિસ્ટ્રીબ્યુટ કરે છે પણ ઇન રિયાલિટી દે હેવ અ ડિફરન્ટ પ્લાન આનો જે ગુરુ જે છે ડિઝાસ્ટર કેપિટલિઝમનો જે ગુરુ છે એનું નામ છે મિલ્ટન ફ્રીડમેન કે અંકલ મિલ્ટી કહે છે ધ ગિવન યુ નેમ અંકલ મિલ્ટી આ એક પ્રોફેસર હતો યુનિવર્સિટી ઓફ શિકાગોથી 1976માં એને નોબેલ પ્રાઇઝ ઓફ ઇકોનોમિક્સ મળ્યું 1976માં તો દિસ રેઝ અનધર ક્વેશ્ચન જેને નોબેલ પ્રાઇઝ મળે ઓલવેઝ પુટ અ ક્વેશ્ચન માર્ક ઓન હેમ દુનિયા હંમેશા સેલિબ્રેટ કરશે આને નોબેલ પ્રાઇઝ મળ્યું ઓલવેઝ પુટ અ ક્વેશ્ચન માર્ક પીસ પ્લાન હોય પીસ પ્રાઇઝ હોય લિટરેચરનું પ્રાઇઝ હોય ઇકોનોમિક પ્રાઇઝ હોય ઓલવેઝ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ આ માણસ જે છે 2006માં ગુજરી ગઈ ફ્રીડમેન કરીને અંકલ મિલ્ટી એટ ધી એજ ઓફ 93 હી ડાઈડ પણ છેલ્લા દિવસ સુધી એ પ્લોટ કરતો હતો આ પણ એક શીખવાનું છે કે માણસ 93 વર્ષનો થઈ ગયો હોય હાઉ ડઝ હી મેન્ટેન હિઝ મેન્ટલ કેપેસિટી ભલે ઝાલિમ હતો ભલે જેવો હતો પણ છેલ્લા દિવસ સુધી એ પ્લોટ કરતો હતો કે દુનિયામાં ક્યાંય ધમાલ થાય એન્ડ આઈ કેન પુટ માય પોલિસીસ અને કેટલા ગવર્મેન્ટ્સને એ એડવાઇઝ કર્યો છે તો એ કહે છે એન્ડ આઈ કોટ ઓનલી અ ક્રાઇસિસ એક્ચ્યુઅલ ઓ પરસીવડ પ્રોડ્યુસિસ અ રિયલ ચેન્જ કે તમે દેશમાં તમે કાંઈ ચેન્જ પ્લાન કરતા હો તમે રિફોર્મ્સ પ્લાન કરતા હોય કે બહુ ટાઈમ લાગશે જ્યારે ડિઝાસ્ટર થશે ને દિસ ધ રાઇટ ટાઈમ ટુ બ્રિંગ અ ચેન્જ વેન ક્રાઇસિસ ઓકર ધી એક્શન્સ દેટ આર ટેકન ડિપેન્ડ ઓન ધી આઈડિયાઝ દેટ આર લાઈંગ અરાઉન્ડ એ કહેતો હતો કે તમારા આઈડિયાઝ તમે છે ને તૈયાર રાખો રિફોર્મના જે આઈડિયા છે તમે તૈયાર રાખો જ્યારે ડિઝાસ્ટર થાય યુ ગો ઇન દેટ આઈ બિલીવ ઇઝ અ બેઝિક ફંક્શન ટુ ડેવલપ ઓલ્ટરનેટિવ્સ ટુ એક્ઝિસ્ટિંગ પોલિસીસ જે દેશોના પોલિસીસ છે હમણાં વી શુડ હેવ ઓલ્ટરનેટિવ પોલિસીસ જે અમારા ફાયદામાં હોય ટુ કીપ ધેમ અલાઈવ એન્ડ અવેલેબલ અન્ટિલ ધી પોલિટિકલી ઇમ્પોસિબલ બિકમ્સ પોલિટિકલી ઇનએવિટેબલ

But he proposed to have strategies in place and wait for disaster to strike. He says, ઈ કહે છે કે દેશમાં જ્યારે ડિઝાસ્ટર થાય છે ત્યારે ઈ દેશને 6 થી 9 મહિના લાગે છે રિકવર થતા. ઈ ટેક્સ ધેમ 6 to 9 મંથ્સ ટુ ગેટ બેક ઓન ધ ફીટ. તો એ કે ઈ વખતમાં તમારા ચેન્જીસ તમે લાવી લો. જે દેશમાં ડિઝાસ્ટર થાય પહેલાં તમે ઘરી જાઓ, વિધિન 6 to 9 મંથ્સ યુ બ્રિંગ અબાઉટ ધ ચેન્જીસ ધેટ યુ વોન્ટ. તો આ બાઈ રિસર્ચ કરી છે નોમી ક્લિન, અને આ બુકમાં એ લખે છે કે ઓગસ્ટ 2005માં જે હરિકેન કટરીના જે થયું ન્યૂ ઓર્લિન્સમાં યુએસમાં, તો કે તે પહેલાં એ જગામાં ડિબેટ ચાલતું હતું કે અમારી પાસે પ્રાઇવેટ સ્કૂલ્સ હોવું જોઈએ કે પબ્લિક સ્કૂલ્સ હોવું જોઈએ. સોશિયલિસ્ટ જે હતા એ લોકો કહે કે ના, એજ્યુકેશન ઇઝ વેરી એક્સપેન્સિવ, સો ઇટ શુડ બી અ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ સ્કૂલ જેથી ઘણાને ફાયદો થાય. તો કટરીના પહેલાં 123 સ્કૂલ હતા, 123 પબ્લિક સ્કૂલ્સ, અને પ્રાઇવેટ સ્કૂલ્સ બહુ જ ઓછા હતા. જ્યારે આ ડિઝાસ્ટર થયું કટરીનાનું, આ જે પ્રાઇવેટ સ્કૂલનું જે બોર્ડ હતું, ઓલ ધીસ કેપિટલિસ્ટ જે લોકોને પૈસા બનાવવું હતું, એ લોકો આવી નાખવાનું પોલિસી લેવા, પબ્લિક સ્કૂલ્સને બધાને બંધ કરીને ખા રાખવાના, ટીચર્સ જે હતા બધાને રજા આપી દીધા કે ધી ગોટ ધેમ એમ્પ્લોઈડ એલ્સવેર, અને 123 પબ્લિક સ્કૂલ્સ બંધ કરી અને ઓનલી 4 એક્ઝિસ્ટેડ. આજ સુધી ખાલી 4 સ્કૂલ બાકી છે પબ્લિક સ્કૂલ્સ. અને કેટલા બધા પ્રાઇવેટ સ્કૂલ્સ ખુલી ગયા. આ લાકાનું પ્રિન્સિપલ કે અમે રિફોર્મ ક્યારે લાવશું, અમે પ્રાઇવેટાઇઝ કરવું છે, આટલા બધા બ્યુરોક્રેસીસ છે. એ કે ડિઝાસ્ટર જ્યારે આવે એ એક દિવસમાં અમે એટલા બધા ચેન્જીસ લાવી શકીએ. તો લાકાનો આઈડિયા તૈયાર હતો. જ્યારે હરિકેન કટરીના થયું, દે કેમ ઇન, પબ્લિક સ્કૂલ્સ બંધ કરી અને દે ઓપન દે ઓન પ્રાઇવેટ સ્કૂલ્સ. હવે એક સ્ટેપ આગળ ગયા છે લાકા કે ડોન્ટ વેઇટ ફોર ડિઝાસ્ટર્સ ટુ હેપન, ક્રિએટ ડિઝાસ્ટર્સ. હવે એક નવું લેવલ છે, ડોન્ટ વેઇટ ફોર ડિઝાસ્ટર્સ ટુ હેપન. તમે ક્યાં સુધી ખબર છો અર્થક્વેક થાય ને હરિકેન થાય, નાઉ ક્રિએટ ડિઝાસ્ટર્સ. હવે આ જો અમે સમજી ગયા હોય તો હવે તમે 9/11 જો 2001માં, યુ ચેન્જ યોર પરસેપ્શન. 9/11 પછી જે ચેન્જીસ આવ્યા, માણસનું મગજ ફરી જાય. ધ રુવાન્ડન જેનોસાઇડ, જે રુવાન્ડામાં જે જેનોસાઇડ થયું, જેનોસાઇડ પછી જે ચેન્જીસ આવ્યા છે રુવાન્ડામાં, વિધિન અ શોર્ટ ટાઈમ 100 દિવસમાં આખું જેનોસાઇડ થઈ ગયું. 8 લાખ માણસો એના ઉપર અમે ડિસ્કશન કર્યા હતા. પણ તમે લાકાના ચેન્જીસ જો હવે રુવાન્ડામાં જે થઈ રહ્યું છે હમણાં, ઇટ્સ બીકમ અ સો કોલ મોડલ. પણ પડદે કે પીછે શું ચાલે છે અમે નથી ખબર. તમે કોંગોમાં તમે વોર જો, કોંગો ઇઝ સપોઝ ટુ બી ધ રિચેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ત્યાં જે મિનરલ્સ છે, ત્યાં જે પૈસો છે, બાકી આજ સુધી જંગ પતતું નથી ત્યાં. ક્રિએટ અ ડિઝાસ્ટર સો દેટ યુ કેન એક્સપ્લોઇટ. લિબિયાનું તમે વોર જો, લિબિયામાં માણસો જે રહ્યા છે, એક બે એક્સપાટ્રિએટ સાથે હું વાત કરી રહ્યો છું, ઇકિટ વોઝ અનધર વર્લ્ડ લિબિયામાં. આજે લિબિયાનું શું હાલત થઈ ગયું છે, લિબિયાના ભાગલા કરી નાખ્યા, ઓઇલ એક્સપ્લોટ થઈ છે, ધ સ્લેવ ટ્રેડ ગોઈંગ ઓન ઇન લિબિયા. થોડુંક ટાઈમમાં ક્રિએટ અ ડિઝાસ્ટર, સ્પ્લિટ ધેમ, દેશને ખલાસ.

લિબિયામાં. આજે લિબિયાનું શું હાલત થઈ ગયું છે? લિબિયાના ભાગલા કરી નાખ્યા, ઓઇલ એક્સપ્લોટ થઈ છે, ધી સ્લેવ ટ્રેડ ગોઈંગ ઓન ઇન લિબિયા. થોડુંક ટાઈમમાં ક્રિએટ અ ડિઝાસ્ટર, સ્પ્લિટ ધેમ, દેશને ખલાસ કરી નાખો. સિરિયા તમે જો, સિરિયા વોઝ અ કન્ટ્રી વિચ ડી નોટ હેવ અ સિંગલ ડેટ વિથ ધી IMF ઓ વર્લ્ડ બેંક. એક કરજો ના હતો લખાણા માથા ઉપર સિરિયા. આજે તમે ગામની હાલત જો, દેશના ભાગલા કરી નાખ્યા. એક બાજુ ઇઝરાયલ છે, એક બાજુ ટર્કી છે, એક બાજુ US છે. પોતાનો ગવર્મેન્ટને બેસાડી દીધા અને દેર એક્સપ્લોઇટિંગ ધ કન્ટ્રી. ઇરાક 2003, શોક એન્ડ ઓ, આ શોક ડોક્ટરિંગ છે. તમે એક એવું ડિઝાસ્ટર લઈ આવો કે માણસો શોકમાં આવી જાય અને પછી આવીને તમારા પોલિસીઝ નાખી દો. ઇરાકમાં 2003 ઓપરેશન શોક એન્ડ ઓ, જે પહેલું એટેક એલાકા કર્યા એનું નામ હતું ઓપરેશન શોક એન્ડ ઓ. એટલું બધું તમે બોમ્બિંગ કરો કે માણસો હપ્તાઈ જાય, પછી યુ બ્રિંગ ઇન યોર પોલિસીસ. આજે કેટલા વર્ષ થયા ઇરાકની તમે હાલત જો. ઇરાકનું ઓઇલ જે વેચે છે એલાકા, ઇટ હેઝ ટુ ગો. તમે પૈસા આપો ઇરાકી ઓઇલ વાસ્તે, ઇટ હેઝ ટુ ગો ટુ US બેંક. ઇરાકને એક સેન્ટ નથી મળતું ડાયરેક્ટલી. પછી US વાળા પ્લેનમાં પૈસા મોકલાવે છે ફોર ધ સેલરીઝ ટુ બી પેઇડ ટુ ધ પીપલ. એટલું બધું એક્સપ્લોઇટેશન આજ સુધી. પછી કોવિડ ક્રાઇસિસ જો હતો. કોવિડ જે થયું આવી કહે છે નેચરલ ડિઝાસ્ટર હતું, પણ ટોપ 5 રિચેસ્ટ માણસો જે દુનિયામાં હતા કોવિડ પછી, એ લોકોનું વેલ્થ ડબલ થઈ ગયું. ધેર વેલ્થ ડબલ. તો એ લોકો ખોબડતા હતા કે આવું કાંઈ થાય, ધ પુટ ઇન ધ પ્રિન્સિપલ્સ એન્ડ ધ વેલ્થ ડબલ વિધિન અ શોર્ટ ટાઈમ. આજે ગઝાની તમે હાલત જો. માણસ પૂછા કરે કે તમે બોમ્બિંગ કરો, પછી આવી તમે બોમ્બિંગ કરો. તમે ગઝાનો તમે એરિયલ વ્યૂ તમે જો, કાંઈ નથી બાકી. નોટ અ સિંગલ બિલ્ડિંગ ઇઝ સ્ટેન્ડિંગ. શોક એન્ડ ઓ, શોક ડોક્ટરિન. એટલું બધું તમે કરો કે દુનિયા હેપતાઈ જાય, માણસો જે છે હેપતાઈ જાય, પછી યુ બ્રિંગ ઇન યોર પોલિસીસ. હવે તમે પ્લાન જો, ગાઝા વોટરફ્રન્ટ, જેરેડ કુશનર જે છે ટ્રમ્પનો જમાઈ, આખું પ્લાન બનાવી લીધો છે કે ગાઝા વોટરફ્રન્ટ કેવું લાગશે. પણ પ્રોબ્લેમ શું થયું કે ગાઝાથી માણસો નીકળ્યા નહીં. એલાકાનું પ્લાન હતું કે આટલું બધું કરવા પછી આ ગાઝાના જે રહેવાસી છે, રેઝિડન્સી છે, એલાકા બધા ઇજિપ્ત ભાગી જશે. દેટ વોઝ ધ પ્લાન. પણ આ પેલેસ્ટિનિયન્સ જુદા બ્રીડના છે કે અમે અમારું દેશ મૂકીને નહીં જશું. તો એમાં લોકોના પ્લાન્સ ચોપટ થઈ ગયા. આજ સુધી એ લોકો કાંઈ નથી કરી શક્યું. સીઝ ફાયર કરવું પડ્યું એ લોકોને. રેઝિસ્ટન્સ જે હતું ઉભાર્યા પોતાના પગ ઉપર, પણ રેઝિસ્ટન્સની પાછળ હતું શું? ગઝાને તમે મૂકો, લેબનોન તમે જો. લેબનોનમાં જે થઈ રહ્યું છે આજે, સીઝ ફાયર થયું, બાકી સીઝ ફાયર પહેલાં તમે જો, ઇજ ધી દાહિયા ડોક્ટરિન કહે છે, મૂવિંગ ધ ગ્રાસ. મૂવિંગ ધ ગ્રાસ એટલે જ્યારે તમે ઘાસ કાપતા હો, ઘાસ મોટા થઈ જાય પછી તમે મશીન સાથે જઈને ઘાસને સાવ ટૂંકા કરી નાખો. મૂવિંગ ધ ગ્રાસ, ધ દાહિયા ડોક્ટરિન. દાહિયા આખું ફ્લેટ કરી નાખ્યો. એ લોકોનો પ્લાન ઇજ ક્રિએટ અ ડિઝાસ્ટર, પછી તમે અંદર જઈને કરો જે તમે કરવું છે. યમનની તમે હાલત જો. તો દુનિયામાં ઠેક ઠેકાને એ લોકો ડિઝાસ્ટર ક્રિએટ કરે છે, પછી એ લોકોના પોલિસીઝ લઈ આવી અને તે ઇમ્પ્લિમેન્ટ. ડિઝાસ્ટર કેપિટલિઝમ કહે છે એને. પણ ઇંગ્લિશમાં એક ફ્રેઝ છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. એને ઇડીએમ કહે છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. જે લોકો ઇંગ્લિશ લિટરેચર વાંચતા હોય છે, બુક્સ વાંચતા હોય છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. વ્હીલ ચાલતું હોય, મશીન ચાલતું હોય, તમે સ્ટોપ કરવું હોય, જસ્ટ પુટ અ સ્પાનર ઇન સાઇડ એન્ડ સ્ટોપ ઇટ. થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. તો આ ડિઝાસ્ટર કેપિટલિઝમ ચાલી રહ્યું છે. કેટલા વર્ષો થયા? 30 વર્ષ, 40 વર્ષ. કોન્સ્પિરસી થિયરીઝ, હું પાછો જાઉં તો મને થાય ઝાન્ઝીબાર રેવોલ્યુશન પણ મેં જોઈ. મે બી એક અમાનનું ગામ હતું, ક્રિએટ અ ડિઝાસ્ટર અને પછી તમારા પોલિસીઝ લેવા. પણ આ કરતા કરતા ઓલ ધેર પ્લાન્સ વર ગોઈંગ એક્ઝેક્ટલી ધ વે ધે પ્લાન્ડ. ગવર્મેન્ટને ઉથલાવો, બાકી ધેન કેમ ધ સ્પાનર ઇન ધ વર્ક્સ. 1979 ઇસ્લામિક રેવોલ્યુશન ઈરાનનું. આ એક જગ્યામાં એ લોકોનું પ્લાન બરાબર ના ગયું. શાને લાવી લીધા હતા, દેવર એક્સપ્લોઇટિંગ ધ ઓઇલ. આરામથી ઓઇલ

લો થતું હતું. 1953માં કુ લાવી શાહ બેસી ગયો, એ લોકોને જે ખપતું હતું કરતા હતું. પછી ઇમામ ખુમૈની આવી ને સ્પાનર નાખ્યો એ લોકોના વર્ક્સમાં, દેટ સ્ટોપ. ત્યારથી એ લોકોને અપસુક છે. તો પહેલાં વોર રાખ્યા ઈરાન ઉપર, ઈરાન કેમ આઉટ, પછી સેન્કશન્સ નાખ્યા, ઈરાન સર્વાઈવ. 46-47 વર્ષ થઈ ગયા સ્પાનરનો, એનું અસર હવે બધી બાજુ દેખાય છે. સો સ્પાનર ઇન ધ વર્ક્સ ઇન ગાઝા, સ્પાનર ઇન ધ વર્ક્સ ઇન લેબનોન, સ્પાનર ઇન ધ વર્ક્સ ઇન યેમન, બધી બાજુ રિવર્સ થાય છે. અને હવે જે આ વોર થયું, પહેલાં જૂનમાં જે થયું હતું 12 ડે વોર, ને હવે જે આ વોર થયું, એ લોકોના જે લોકો પ્લાન કરે છે, શોક એન્ડ ઓ. તમે દેશમાં ઘરીને લીડર્સને મારી નાખો, સુપ્રીમ લીડરને મારી નાખો, આ દેશ કોલેપ્સ થશે. પણ સ્પાનર ઇન ધ વર્ક્સ, પ્લાનિંગ એવું થયું છે કે એ લોકો કામયાબ નથી થતા. ધીસ ઇઝ સમથિંગ દેટ હેઝ સ્ટોપ. સો ધીસ ઇઝ ધી એન્ડ, ધ બિગિનિંગ ઓફ ધી એન્ડ ઓફ ડિઝાસ્ટર કેપિટલિઝમ. આના લીધે ગાઝામાં જે જેનોસાઇડ થયું ને તે પછી બધાનું નિકાબ નીકળી ગયું છે. હવે ખબર પડે છે કોણ સાચો છે, કોણ મુનાફિક છે. આ યુનાઇટેડ નેશનના જે પ્રિન્સિપલ્સ હતા તમે જોશો, ઇટ ઇઝ ઇન લાઇન વિથ ડિઝાસ્ટર કેપિટલિઝમ, કારણ કે ઇટ ઇઝ ફંડેડ બાય ધ યુએસ, બાય ધ વર્લ્ડ બેંક, બાય IMF. એ લોકોના પ્લાન્સ છે, અમે ચેતીને રહેવાની જરૂર છે. આનું સિક્રેટ શું, જે શેખ અલીદીના પરમદારે, કે આમાં કાંઈ ઇન્સાનની હોશિયારી નથી. ઇન્સાન જો કુરાન અને આહલુલ બૈતને પકડે, ખાલી કુરાન નહીં, કુરાન ને આહલુલ બૈત, દેટ ફોર્મ્સ ધ ટ્રુ સ્પાનર ઇન ધ વર્ક્સ. ખુદા કહે છે કુરાનમાં, અઉઝ બિલ્લાહ મિન શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહ રહમાનિર રહીમ, ઇન્નહુમ યકીદૂન કૈદા વઅકીદ કૈદા ફમહ્હિલિલ કાફિરીન અમહ્હિલહુમ રુવૈદા. ઇનડીડ ધે આર ડિવાઇઝિંગ અ પ્લાન, એન્ડ આઈ ટુ એમ ડિવાઇઝિંગ અ પ્લાન. ખુદા કહે છે હું પણ એક પ્લાન કરું છું, જેમ એ લોકો પ્લાન કરે છે મારી પાસે પણ એક પ્લાન છે. સો રિસ્પાઇટ ધ ફેથ, થોડુંક એ લોકોને ટાઈમ આપો, થોડુંક એ લોકોને મોહલા આપો. ફમહ્હિલિલ કાફિરીન અમહ્હિલહુમ રુવૈદા, ગીવ ધેમ અ જેન્ટલ રિસ્પાઇટ, થોડુંક એ લોકોને ટાઈમ આપો ને ઇન્શાલ્લાહ આ ડિઝાસ્ટર કેપિટલિઝમ પડશે. પણ અમે સમજવાની જરૂર છે, વી નીડ ટુ હેવ ધીસ વ્યૂ, માઇન્ડસેટ, વર્લ્ડ વ્યૂ, કે દુનિયામાં શું થઈ રહ્યું છે. જેમ એ ન્યૂઝમાં બતાવે છે, દેટ ઇઝ નોટ વોટ ઇઝ હેપનિંગ. પડદા કે પીછે કંઈ બીજું ચાલી રહ્યું છે જે અમે જાણવાની જરૂર છે, ચેતીને રહેવાની જરૂર છે. ના, પણ એક સ્ટેપ આગળ, આ સ્પાનર જે છે, આહલુલ બૈત ને કુરાન, એ અમારી પાસે પણ છે. અમે અમારા લોકાલિટીમાં, અમારા દેશમાં શું અમે સ્પાનર વાપરે છે કે નહીં, ઓર આવી ગોઈંગ વિથ ધ ફ્લો. ઇફ યુ ગોઈંગ વિથ ધ ફ્લો તો અમારા અને બીજામાં કાંઈ ફરક નથી. ડિઝાસ્ટર કેપિટલિઝમ, અમે પણ ડિઝાસ્ટર કેપિટલિસ્ટ કહેવાશું. બટ ઇફ યુ યુઝ ધીસ ટૂલ્સ દેટ વી હેવ ટુ બીકમ બેટર પીપલ, અને આ દુનિયામાં સુધારો લાવે, તો ઇન્શાલ્લાહ અમે કામયાબ કહેવાશું. ઇન્શાલ્લાહ. અસલામ આલેકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.

0: محمد
1: مروني لو بايو السلام عليكم ورحمة الله وبركاته
0: وعليكم السلام ورحمة الله وتعالى وبركاته
1: هذا القادم جمعينو چه اتريس ديوس اني ذي الحج نا پلا دس ديوس امي عمال جا چه مغرب نا ايشاني وچما ذي الحج نا ديوسو ما وواعدنا موسى 30 ليلة ای 30 ليلة اکلے آتریس دیوس ذی القعدنا وواعدنا موسی 30 ليلة واتممناها بعشر پچھ دس دیوس خدا کے چھے میں ودائی رہا تو ای ذی الحجنا دس دیوس تو آ نبی موسی نا دیوس ہو کے وائے ذی القعدنا جو مہینو چھے آتریس دیوس انہیں بہوج سپریچول دیوس ہو چھے میں علماء کے چھے کہ تمہیں آ مہینہ نے تمہیں لائٹلی نہیں لیو પણ નબી મૂસા પાસેથી ઘણું જાણવાનું છે. કુરાનના હીરો કહેવાય નબી મૂસા. સૌથી વધારે બયાન નબી મૂસાનું છે કુરાનનું. તો નબી મૂસાના સ્ટોરીમાં કે જ્યારે ફિરઔન પાસેથી ભાગી જાય છે, મદિયન જાય છે, મદિયન જ્યારે પહોંચે છે, નબી શુએબને મળવા પહેલાં એક બાજુ પહોંચે છે જ્યાં માણસો પોતાના બકરીઓને પાણી પીરાવતા હતા. પણ સાઈડમાં બે જવાન છોકરીઓ હતા જે લોકો પાસે પણ બકરાઓ હતા, પણ કારણ કે ભાઈ માણસો હતા તો આ બે બાઈઓ પોતાના બકરીઓને પાણી નહીં પીરાવી શકતા હતા. તો નબી મૂસા અલાકાને જોઈ છે અને મદદ કરવા નીકળે છે. આ કરી લે છે પછી શેડમાં બેસે છે જ્યારે બકરીઓને પાણી પીરાવી લે છે આ બે બાઈઓના બકરીઓ. પછી નબી મૂસા શેડમાં બેસે છે. હવે ભૂખ્યા પણ હતા નબી મૂસા. He was also a bachelor. ત્યારે શાદી ના થયું હતું. તો કુરાન બહુ ફાઇન રીતે બયાન કરે છે સૂરે કસસમાં. એ કહે છે ફસક લહુમ અઉઝ બિલ્લાહ મિન શૈતાનિર રજીમ ફસક લહુમા થુમ્મા તવલ્લા ઇલા ઝિલ. સો હી વોટર ધેર ફ્લોક ફોર ધેમ. બકરીઓને જ્યારે પાણી પીરાવી લીધા પછી દેન હી વિડ્રુ ટુવર્ડ્સ ધ શેડ મિન ઝિલ ફકાલ. હવે ખુદા પાસે દુઆ કરે છે. હવે ઇઝીલી કોઈ માણસ સારું કામ કર્યું હોય ઇઝીલી ખુદાને કહેશે ખુદા આ બે છોકરીઓ જે હતા મજબૂર હતા હું લોકોને હેલ્પ કર્યો. સો ધીસ ઇઝ ટુ માય ક્રેડિટ. હું કાંઈ સારું કામ કર્યું છે એના બદલામાં તમે મને કાંઈ આપો. આઈ એમ હંગ્રી તમે મને ખાવાનું આપો. સ્પેસિફિકલી નબી મૂસા પૂછા કરી શક્યો હતો ખુદાને તમે મને ખાવાનું આપો મને ભૂખ લાગી છે. પણ નબી મૂસાને તમે દુઆ જો કે છે રબ્બી ઇન્ની લિમા અનઝલતા ઇલૈયા મિન ખૈરિન ફકીર. એ સ્પેસિફિકલી નથી માંગતા. ખુદાને કહે છે કે જે તમે ખૈર નાઝિલ કર્યા છો એની વાસ્તે હું ફકીર છું. વોટ એવર ખૈર જે ખુદા નાઝિલ કરે છે ખૈર હોય છે. તો એ કહે છે આઈ એમ ઇન નીડ ઓફ એની ગુડ દેટ યુ મે સે સેન્ડ ડાઉન ટુ મી. એ સ્પેસિફિકલી ખુદાને નથી માંગતા. સો હી ઇઝ નોટ લિમિટેડ હિઝ ઓપ્શન્સ. જોયું આ મેં નબી મૂસા પાસેથી શીખવાનું છે. એ જે સારું કામ કર્યા હતા એ ભૂલી ગયા. એનું નજર ખુદા ઉપર છે કે ખુદા તમે જે મોકલાવો છો બહુ ઘણું છે અને એ ઘણા જે તમે મોકલાવો છો એનો હું ફકીર છું. આ બહુ જ મોટું લેસન છે અમારી વાસ્તે. તો ઝેન માઇથોલોજીમાં આ ઘણી વખત આ સ્ટોરી મળે છે. એ કહે છે એક બહુ જ તમે કદાચ સાંભળ્યા હશો એક બહુ જ વાઇઝ માણસ હતો હકીમ માણસ હતો. માણસો એની પાસે આવતા હતા એડવાઇસ લેવા અને બહુ જ સારો એડવાઇસ આપતો હતો. તો એક દિવસ એ જમાનાનો આલિમ જે છે એ આવે છે આ હકીમ પાસે આ વાઇઝ બેન પાસે. એ કહે છે હું સાંભળ્યો છું તમે વાઇઝ માણસ છો તમે એડવાઇસ આપો છો તમે મને પણ એડવાઇસ આપો. તો આ હકીમ માણસ છે એ ચાલુ કરે છે ને એડવાઇસ આપવાનું. પણ સામે માણસ એટલો ઇલ્મવારો હતો કે આ થોડોક એક બે શબ્દ હકીમ માણસ બોલે તો ઓલો એને ઇન્ટરપ્ટ કરે કે હા આ મને ખબર છે. ઓલો હકીમ માણસ થોડું કંઈ બોલે ઓલો આલિમ એને ઇન્ટરપ્ટ કરે. તો થોડીક વાર પછી આ જે હકીમ હતો એ કહે ચાલો મેં ચાય પીએ ચાય પીશો તમે. તો આલિમ કે હા. તો એ જાય છે ચાય લેવા અને ઓલા માણસને કપ આપે છે ઓલા આલિમને કપ આપે છે. પછી એના કપમાં ચાય નાખે છે સાવ કપ ભરી નાખે છે અને

ચાઈ ઢોરાવા માંડે છે. જમીન ઉપર ચાઈ ઢોરાનો, ઓલા આલિમના કપડા ઉપર ચાઈ ઢોરાનો. તો ઓલો આલિમ હવે હાકીમને પૂછા કરે કે તું શું કરે છે? તો કે તારી જે હાલત છે ને આ કપની જેમ છે, તું ભરેલો છે, તારામાં કાંઈ વધારે ઘડશે નહીં, જે ઘડશે એ બધું નીચે ઢોરાઈ જશે. સો કમ ટુ મી વિથ એન એમ્પ્ટી કપ. આ નબી મૂસાનો એટીટ્યુડ છે. ખુદા પાસે જ્યારે જાઓ, પોતાને લિમિટ નહીં કરો. આસ્ક એઝ મચ એઝ ગોડ હેઝ સેન્ટ. જેટલું છે એના ઉપર તમે લિમિટ નહીં નાખો. હવે આ પ્રોબ્લેમ ખાલી આ સ્કોલરનું ના હતું, અમારા બધાનું પ્રોબ્લેમ છે. જ્યારે અમે ખુદા પાસે જઈએ છીએ,

God has sent. Jeklu che eno upar tame limit nahi nakhave. A problem khali a scholar nu na hatu. Amara badhanu problem che. Jyare ame khuda paase jai che tyare ame potane limit kare che. Khuda tame aaj aapo. Mane khali bacha aapo. Mane khali ilm aapo. નબી મૂસા પાસેથી શું શીખવાનું છે? રબ્બી લિમા અન્ઝલતા અલૈયા મિન ખૈરિન ફકીર. એ ખુદા જેટલું ખૈર છે એમાંથી મને આપો જે મારી વાસ્તે સારું છે. નિખાસ સહજના દિવસો, ગઈકાલે સૈયદ આદિલ જે જુમાના ખુતબામાં પહેલા ઘણા શબ્દ હું પ્લાન કર્યો હતો કે હું બોલીશ, બાકી ઘણા શબ્દ સૈયદ બોલી નાખ્યા, પણ રિપીટ કરવામાં કંઈ વાંધો નથી. કદાચ ભાષા જુદો છે, કદાચ એનું અસર પણ જુદો હશે ઇન્શાઅલ્લાહ. તો ખાસ હજના દિવસોમાં સઈદ પણ ગઈકાલે બોલ્યા કે ગો દેર વિથ એન એમ્પ્ટી કપ હજમાં. હવે હજમાં રેનેસન્સ જે હતું 17th century એમાં ઘણા ચેન્જીસ આવ્યા. એક મોટામાં મોટું ચેન્જ એ હતું કે રેશનલાઇઝેશન ઓફ સાયન્ટિફિક ડિસ્કવરી. તે દરમિયાન સુધી રેનેસન્સ પહેલાં ચર્ચનું બહુ જ માન હતું. જે ચર્ચ બોલે એ બરાબર, જે રિલિજિયસ સ્કોલર્સ બોલે એ બરાબર. આ રેનેસન્સ આવવા પછી એ કહે કે ના, હવે જે સાયન્સ કહે એ બરાબર, આ જે રિલિજન કહે છે દેટ ઇઝ સેકન્ડરી. ગીવ અસ અ સાયન્ટિફિક પ્રૂફ ફોર એવરીથિંગ. તો અમારું એજ્યુકેશન જે છે હમણાં સ્કૂલોમાં અમે જાય છે, બધી બાજુ જ શીખવામાં આવે છે, એવરીથિંગ ઇઝ બેઝડ ઓન સાયન્સ. ઇફ સી સમથિંગ દેટ યુ કાન સી, ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ. સો સાયન્ટિફિક બેઝિસ ફોર એવરીથિંગ. હવે તો આ બેગેજ અમે બધા લઈને ફરે છે, બધા જે અમારા સેક્યુલર એજ્યુકેશનમાં પાસ થયા છે, વી ઓલ હેવ ધીસ બેગેજ કે સાયન્સ ઇઝ સુપ્રીમ. તો હવે હું હજ જાઉં, મારું આ વખતે હું નથી જતો હજ, બગ જે લોકો હજ જાય છે, હાજી હોય હી ગોઝ ફોર હજ, ને આ બેગેજ લઈને જાય. હી ગોઝ એઝ અ સાયન્ટિસ્ટ, એઝ અ ડૉક્ટર, એઝ અ પ્રોફેસર, પોતપોતાના ફિલ્ડમાં આલિમ હશે. ઇતિહાસ પહોંચે પછી એને કહેવામાં આવે કે તારા જ્યાં દુનિયાવી કપડાં છે તો ઉતાર, જસ્ટ વેર 2 pieces ઓફ ક્લોથ. ખાલી એ નહીં, પણ હવે તું જા મસ્જિદુલ હરામમાં, એક બ્લેક એક બિલ્ડિંગ છે, સ્ક્વેર બિલ્ડિંગ છે, કાંઈ છે નહીં, એના ઉપર કાળું કપડું છે, એની વખત એનું તું 7 goal for. પછી 2 પહાડ છે, એની વચમાં તું દોર 7 વખત. ખાલી એ નહીં, પછી તું જા ડેઝર્ટમાં અને અડધા દિવસ વાસ્તે બેસ ગરમીમાં, પીક ઝોહરથી લઈને મગરબ સુધી તું ડેઝર્ટમાં બેસ. પછી રાતના તું નીકળ, રસ્તામાં તને પથરા મળશે, થોડાક પથરા ઉપર. પછી તું જા મીના અને ત્યાં તને 3 pillars દેખાશે, ત્યાં તું માર. એમ દેખાશે જાણે કે તું શેતાનને માર્યો. હવે કોઈ બારેથી જોતું હોય એ લાગે આ શું છે. ને ઘણી વખત આ પ્રોફેસર પણ જ્યાંથી આવ્યો છે ત્યાં બધી ચીજનું સાયન્ટિફિક બેઝિસ, હવે આ આ શું છે. ગોલ ગોલ ફરવાનું, શેતાનને મારવાનું, 2 પહાડની વચમાં એઇમલેસલી ભાગવાનું, વોટ ઇઝ ઇટ? અને બેસ્ટ પાર્ટ એ છે કે સુન્નત નથી, વાજિબ છે. નો બડી હેઝ એન ઓપ્શન, યુ હેવ ટુ ડૂ ઇટ. ખાલી એ નહીં, પણ એની સાથે કહેવાનું લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. તો હવે ઇટ લુક્સ લાઇક ગોડ ઇઝ એમ્પ્ટીંગ અસ બાય ફોર્સ. ખુદા કહે છે કે જ્યારે તમે મારી પાસે આવો, ડોન્ટ કમ બાર્ગેનિંગ વિથ મી, મારી સાથે તમે બાર્ગેન નહીં કરો. કમ વિથ એન એમ્પ્ટી સ્લેટ, કમ વિથ એન એમ્પ્ટી કપ. પણ ઇન્સાન એવો છે કે સમજતો નથી. તો હજમાં ગોડ ઇઝ ફોર્સફુલી એમ્પ્ટિંગ અસ, તારા કપરા ઉતાર ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી પણ પોતાને ખાલી કરવાની જરૂર છે. જ્યારે ખુદા પાસે જાય રબ્બી લીમા અન્ઝલતા અલૈયા મિન ખૈરિન ફકીર, ધીસ ધ એટીટ્યુડ દેટ વી શુડ ગો વિથ. તો શેખ મોહમ્મદ અલી શુમાલી, ખુદાના ઇલ્મમાં વધારે કરે ઇન્શાઅલ્લાહ, એક ફોકલોર ઇન્સ્ટિટ્યૂટ છે જે ઇન્ટરફેથ કોમ્યુનિટી છે ને એમાં એ બહુ જ એક્ટિવ છે. તો એ યુકેમાં એક લેક્ચર આપ્યા હતા ને એનું ટેક્સ્ટ મને હાથમાં આવ્યો.

આર્ટિકલ નું નામ છે હાઉ ટુ એમ્પ્ટી યોર સેલ્ફ. અમે કહીએ છીએ કે ખુદાની સામે જ્યારે જાઓ યુ શુડ એમ્પ્ટી યોર સેલ્ફ. સો હાઉ ડુ યુ એમ્પ્ટી યોર સેલ્ફ? તો એ કહે છે કે મારો જે ખુદા સાથે રિશ્તો છે, અમે હંમેશા ખુદા સાથે જ્યારે વાત કરીએ ત્યારે અમે એમ સમજીએ કે અમે ખુદા સાથે પાર્ટનર છે, કે ખુદા અમે 10% કરશું તમે 90% કરો, કે ખુદા એ સારું જ અમે એમ સમજે. તો પણ ઘણી વખત અમે અમારા અમાલ ઉપર એટલું બધું ભરોસો હોય છે કે અમે ખુદાને કહીએ છીએ ખુદા અમે 60% કરી લીધા, હવે તમે 40% પતાવો. અમે આખી રાત લૈલતુલ કદરમાં જાગ્યા, એ ખુદા હવે જે તમે પ્રોમિસ કર્યા છો એ તમે આપો. $5,000 મારા પ્રેશિયસ સેવિંગ્સમાંથી હું કાઢી હું તમારી પાસે આવ્યો છું હજ કરો, એટલે હું મારો ભાગ કરી લીધો, હવે તમારો ભાગ કરો. એ કે ઘણી વખત એમ થાય જ્યારે ખુદા સાથે તમે બાર્ગેન કરો, યુ આર લિમિટિંગ યોર સેલ્ફ. જો તમે એ એટીટ્યુડ સાથે ખુદા પાસે જશો કે હું 60% કરી લીધો તમે 40% કરો, એ કે યુ વિલ ઓન્લી ગેટ 40% ફ્રોમ ગોડ. ખુદા તમે ખાલી 40% આપશે. પણ આ બધું કરવા પછી શેખ શુમાલી કહે છે કે તારું ઇજ્જત શું છે? યુ આર લાઈક અ શેડો ઓફ ગોડ. શેડો હોય, પોતાનો છાયો હોય, આજે છાયોમાં જો શક્તિ હોત બોલવાનું, હું ઊભો હોઉં સામે મારો છાયો હોય, છાયો મારી સાથે બાર્ગેન કરે કે તું જે ખાય છે એ મને આપ થોડુંક, અમે કહેશું તું ખાલી મારો છાયો છે, યુ જસ્ટ માય શેડો, યુ ડોન્ટ હેવ અ રાઇટ ટુ બાર્ગેન વિથ મી. હું જો ના હોત તો તું ના હોત આજે, અમે એમ કહેશું. સો ખુદા સાથે એ જ રિશ્તો છે અમારો, વી આર જસ્ટ અ શેડો ઓફ ગોડ. તો અમારું શું છે ખુદાની સામે કેમની સાથે બાર્ગેન કરે કે ખુદા અમે 10% કર્યા અને અમે 20% કર્યા અને તમે બાકીનું પતાવો. ગો ટુ ગોડ વિથ એન એમ્પ્ટી સ્લેટ, આ શેખ શુમાલીનું આર્ગ્યુમેન્ટ છે. પછી એક્ઝામ્પલ આપે છે કે તમે કોઈ ટીચર પાસે જાઓ ને તમે એ કહો મને ખાલી મેથ્સ શીખા, કે તમારા મગજમાં એ જ હોય કે આ ટીચરને ખાલી મેથ્સ આવરે છે તો તમે ખાલી એની પાસે મેથ્સ શીખશો, બાકી તમે ખબર નથી કે બીજું શું આવરે છે. અને જો તમે એની પાસે એ એટીટ્યુડથી જશો કે ના આ ટીચર પાસે ઘણું ઇલ્મ છે, તો જે ઇલ્મ છે એનો ફાયદો તમને મળશે. તો ખુદા સાથે રિશ્તો કેવી રીતે હોવો જોઈએ? હાઉ શુડ અવર રિલેશનશીપ બી વિથ ગોડ? તો આયતુલ્લાહ ખામેની એના જે દરસ ખારિજના જે ક્લાસીસ હોય છે ઉલમા સાથે, એનું એક ટ્રેડિશન છે કે એ ક્લાસ ચાલુ કરવા પહેલાં એક નાનકડું હદીફ બયાન કરશે અને એનું ઇન્ટરપ્રિટેશન આપશે, એનું કોમેન્ટ્રી આપશે. તો આ બહુ જ ફાઇન હદીથ હતું, આઈમા પાસેથી નેરેટ કરે છે આયતુલ્લાહ ખામેની. એ કહે છે દુનિયામાં સર્ટન્ટીઝ છે ને અનસર્ટન્ટીઝ છે. આજે મારી પાસે બેંકમાં $5,000 હોય, મારું પોતાનું મકાન હોય, મારી પોતાની ક્લિનિક હોય, મારી ગાડી હોય, ધીઝ આર ઓલ સર્ટન્ટીઝ ઇન લાઈફ. અનસર્ટન્ટી શું છે? બીમારી છે, મોત છે અને બીજી કેટલી બધી અનસર્ટન્ટીઝ આસપાસ. તો આયતુલ્લાહ ખામેની આ હદીસમાં નકલ કરે છે, કહે છે અઈમા અમે કહે છે કે ઇન લાઈફ હેવ મોર ફેઇથ ઓન યોર અનસર્ટન્ટીઝ ધેન યોર સર્ટન્ટીઝ. અમે અમારા ઘરો અને પૈસા ઉપર બહુ જ વધારે ભરોસો હોય છે. અમારા અઈમા અમે કહે છે હેવ મોર ફેઇથ ઓન યોર અનસર્ટન્ટીઝ ધેન યોર સર્ટન્ટીઝ. પછી એક્ઝામ્પલ આપે છે કે નબી મૂસા, પાછું નબી મૂસાનું એક્ઝામ્પલ કે છે, નબી મૂસા જ્યારે એની ફેમિલી સાથે પાછું ઇજિપ્ત જતા હતા, અંધારી રાત, ઠંડી હતું, એની વાઇફ એક્સપેક્ટ કરતી હતી, શી વોઝ એક્સપેક્ટિંગ, બહુ જ ઠંડી. પછી દૂરથી નબી મૂસાને આગ દેખાય છે, તે એની ફેમિલીને શું કહે છે કે તમે અહીંયા ખોબરો, હું આગ તરફ જાઉં છું, મે બી આઈ બ્રિંગ યુ ધ ફાયર, આઈ બ્રિંગ યુ સમ ન્યૂઝ, સમ ગાઈડન્સ. નબી મૂસાને ખબર ના હતું, એને થયું કે બસ કોઈ આગ બહેરું હશે તો કદાચ એ ગરમીનો ફાયદો અમે લેશું, કાં તો એ મને રસ્તો બતાડશે અંધારી રાતમાં. ત્યાં પહોંચીને શું મળે છે નબી મૂસાને? નબી મૂસાને નબુવત મળે છે, હી ગેટ્સ પ્રોફેટહુડ. મેજિશિયન્સ જે હતા નબી મૂસાનો, નબી મૂસાની જ્યારે સામે આવે છે એલાકાના પોતાના મેજિક સાથે, એલાકાનું નિયત શું હતું, એલાકાનું ઈચ્છા શું હતું કે અમે ફિરઔનને ખુશ કરશું. પણ સામેથી શું મળ્યું એલાકાને? શહાદત મળ્યું.

નબી મૂસા ઉપર ઈમાન લાવે છે અને શહાદત. સો દે વર એક્સપેક્ટિંગ સમથિંગ એલ્સ વિચ વોઝ સર્ટન, અને અનસર્ટનટી સામે થઈ આવ્યું. બિલકીસ નબી સુલેમાનના વખતમાં, એ આવે છે ખાલી નબી સુલેમાનનું મુલ્ક જોવા, પણ સામે તેને શું મળ્યું? શી બીકેમ ધ વાઇફ ઓફ ધ પ્રોફેટ. સો હેવ મોર ફેઇથ ઓન ધી અનસર્ટનટીઝ દેન ધ સર્ટનટી. ખુદા સામે જાઓ કે ખુદા અમારી પાસે બધું છે, બધું તમારું છે, પણ તમારી પાસે ખેર વધારે છે. અને બી મૂસા પાસેથી શીખવાનું છે. આગા પનાહિયા પણ બહુ જ ફાઇન રીતે બયાન કરે છે. લૈલતુલ કદરમાં એ કહે છે કે જ્યારે તમે આમાલ કરવા જશો મસ્જિદમાં, ત્યારે બીજા હોય છે જે સરખી નામ તૈયારી કરી રહ્યા હોય છે, પ્રિપરેશન કર્યા હોય છે, પોતાના કિતાબો લઈને આવ્યા હોય, સાફ સુથરા કપડાં, અને એ લોકોના પ્રિપરેશન ઉપર બહુ જ ભરોસો હોય એ લોકોને કે ખુદા હું 21 રોજા રાખી લીધો છું, હવે તમારી સામે આવ્યો છું. લોટ ઓફ પ્રિપરેશન, ને ગુસલ કર્યા હોય, ને સદકાએ આપ્યા હોય, અને એનો ઉપર બહુ જ ભરોસો હોય એ લોકોને. ને બીજી બાજુ મસ્જિદના કોર્નરમાં એક માણસ બેઠો હોય જે એક જ દિવસ મસ્જિદમાં આવ્યો છે, આખું વર્ષ મસ્જિદમાં ના આવ્યો, પણ હવે સાંભળ્યું કે લૈલતુલ કદર છે તો એ આવીને ખૂનામાં બેઠો છે. અને એ બધા માણસોને જોઈને એના મગજમાં આવે છે કે આ બધા માણસો આટલું બધું કર્યા છે ત્યારે હું કાંઈ નથી કર્યો, પણ એ નિયતથી ખુદા પાસે જાય છે. ખુદા એટલે આખા બધા તૈયારી કર્યા છે, હું કાંઈ તૈયારી નથી કર્યો, તો તમે મને આપો. વોટ એવર લિટલ આઈ ડિઝર્વ યુ ગિવ મી. આખા પનાહિયાન કહે છે કે જો હું મસ્જિદમાં જાઉં તો હું જઈને એની બાજુમાં બેસીશ, કારણ કે હી ઇઝ કમ વિથ એન એમ્પટી પ્લેટ. એ કાંઈ ખુદા સાથે બાર્ગેન કરવા નથી આવ્યો. હી ઇઝ કમ વિથ એન એમ્પટી પ્લેટ. એ ખુદા હું કાંઈ નથી કર્યો, આઈ હેવ નોટ ડન એનીથિંગ, તો તમે મને આપો જે તમે જે હું લાયક છું. વોટ એવર આઈ ડિઝર્વ યુ ગિવ મી. આગળ પનાહિયાન કહે છે કે મસ્જિદમાં ઓલો જે તૈયારી કર્યો છે એની સાથે નહીં બેસો, પણ જે માણસ તૈયારી વગર આવ્યો છે, જે સાવ ડેસ્પરેટ છે, એ એટીટ્યુડ સાથે તમે કરો મસ્જિદમાં. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ જે દુઆ જે છે મસ્જિદમાં ઘરવા પહેલાં જે તમે જોશો, બહુ જ ફાઇન દુઆ છે. એનું મકસદ એ જ છે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ, બિસ્મિલ્લાહી વબિલ્લાહી વમિન અલ્લાહી વખૈર અસ્માઈ કુલ્લિહા લિલ્લાહ તવક્કલતુ અલલ્લાહ વલા હૌલ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ. એ અમે પ્રિપેર કરે છે. મસ્જિદમાં તમે જે લઈને આવ્યો, તમારો પૈસો હોય, તમારો ઇલ્મ હોય, તમારા બચ્ચા હોય, તમારા સારા કામ હોય, મસ્જિદમાં ઘરવા પહેલાં તમે બધું એ એમથી કરી નાખો છો. ખુદાને કહેવું છે લા હૌલ વલા કુવ્વતા ઇલ્લા બિલ્લા, જે છે એ બધું તમારું છે, હું કાંઈ નથી કહેવું. આઈ એમ કમિંગ ટુ ધ મોસ્ક વિથ એન એમ્પટી સ્લેટ. દેટ શુડ બી ધ સ્પિરિટ ઓફ ઇબાદ. તો આ થયું ખુદા સાથે રિશ્તો. યુ શુડ એમ્પટી યોર સેલ્ફ બિફોર મીટિંગ ગોડ. પણ શેખ શુમાલી આગળ જઈને કહે છે કે ખાલી ખુદા સાથે નહીં, પણ માણસો સાથે પણ જ્યારે તમે મળો ત્યારે એમ્પટી યોર સેલ્ફ. ડોન્ટ કમ વિથ પ્રેજ્યુડિસ, ડોન્ટ જજ પીપલ. આ બહુ જ મુશ્કેલ છે. તમે કોઈ માણસને મળો, તરત જ એક એટીટ્યૂડ આવશે કે આ માણસ બરાબર નથી, આ માણસ આબિદ નથી, આ માણસ બહુ પૈસાવાળો છે, આનામાં ઈમાન ઓછું છે. પછી માણસ જે એ બોલશે એનું અસર ઓછું થઈ જાય છે. તો કે જ્યારે પણ તમે માણસોને મળો, યુ મીટ એમ એઝ ઇફ યુ મીટિંગ એમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો લખવાનું તમે મેક્સિમમ ફાયદો મળશે. ખાલી એ નહીં, પણ જ્યારે તમે તમારી સાથે વાત કરતા હોય, ડોન્ટ ઇન્ટરપ્ટ ધેમ, ગીવ ધેમ અ ચાન્સ ટુ સ્પીક. શેખ કહે છે કે તમે લખાને મોકો આપો કે લખા બોલે. સો યુ શુડ બી લાઈક એન એમ્પટી સ્લેટ. બહુ ફાઇન એક્ઝામ્પલ કહે છે કે બી લાઈક અ મિરર. અરીસોની સામે જ્યારે અમે ઊભા રહીએ છીએ, અરીસો કાંઈ નથી બોલતો, જે સામે છે એ બતાવે છે. તો બી લાઈક અ મિરર ઇન ફ્રન્ટ ઓફ પીપલ, મચ ઇઝીલી સેડ ધેન ડન. તો આ બે ચીજ જે છે, એમ્પટીંગ યોર સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ ગોડ, જે લોકો હુજ્જાજ છે ઇન્શાઅલ્લાહ, આ બે ચીજ ખુદા પાસે તમે જાઓ છો, એમ્પટી યોર સેલ્ફ બિફોર યુ ગો. એક બીજું, તમારી સાથે બીજા 2 મિલિયન હુજ્જાજ હશે, 2 કે 3 મિલિયન હુજ્જાજ હશે. જ્યારે હુજ્જાજને મળો, બેશક 2 મિલિયન માણસોને નહીં મળી શકો, પણ જે થોડા માણસોને મળશો, ગો વિથ એન એમ્પટી સ્લેટ, એમ્પટી યોર સેલ્ફ, તો એ માણસોનો તમે મેક્સિમમ ફાયદો મળશે. ખુદા જે લોકોને હજ નસીબ નથી કર્યા, આ વર્ષે ઇન્શાલ્લાહ, આવતા વર્ષે નસીબ કરશે ઇન્શાલ્લાહ. પણ આ એક એટીટ્યુડ છે ખાલી હુજ્જાજ વસ્તીની.

જે લોકો પાછળ બેઠા છે મસ્જિદમાં ગરવા પહેલાં, કોઈ પણ ઈબાદત ખુદા સાથે જ્યારે વર્તા હોય, ઓલવેઝ થિંક ઓફ યોર સેલ્ફ એઝ નથિંગ, યુ આર જસ્ટ અ શેડો ઓફ ગોડ. પોતાનું અમાલનું બેગેજ લઈને તમે ખુદા પાસે નહીં જોયું કે ખુદા હું આ કર્યો છું તો તમે સામેથી મને આ આપો. ખુદાને એમ કહ્યું કે ખુદા હું જે કર્યો છું કાંઈ નથી, એ બધું તમારું છે. રબ્બી લીમા અંઝલતા અલૈય મિન ખૈરિન ફખીર. આ નબી મુસા પાસેથી શીખવાનું છે. ખુદા મને તૌફીક આપે કે આ ટીચિંગ્સ ઉપર અમે અમલ કરી શકીએ ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.